ગાય માલરા કો સત્સંગ લાય મારું મસ્ત અંગ મેં વારા પ્રબલ ચંડ કો સુખ ઉબારા ખોખટ ઓ પૌરાનંદ ગાય અષ્ટમાલ કો સત્સંગ લાય પુન આયો હિંડોલ પંચનાર સંગ ઉષ્ટ સુત ઉઠે તાન કલોલ ગાયન તાર મિલાવહી તેલંગી દેવ કરી આઈ બસંતી સંદૂર સુહાઈ સરસ અહિરી લે ભાર જા સંગલાઈ પંચો વાર જા સુરમાનંદ પાસ કરે આય ચંદ્ર બિંબ મંગલન સુહાય સરસ બાનો આહે વિનોદા ગાવે સરસ બસંત કુમોદા અષ્ટ પુત્ર મેં કહે સવારી પુન આઈ દીપક કી બારી કછેલી પટ મંજરી ટોડી કહી અલાપ કામો દિયો ગુજરી સંગ દીપક કે થાપ કાલંકા કુંતલ ઓરામા કમલ કુસુમ ચંપક કે નામા ગૌરાઓ કાનરા કલ્યાણા અષ્ટ પુત્ર દીપક કે જાના સામિલ શ્રી રાગ વહ ગાવે પંચો સંગ બ્રંગન લાવે ભૈરારી કરનાટી તરી ગવરી ગાવે અસવરી તે પાછે સિંધવી અલાપી શ્રી રાગ સિંહ પાંચો થાપી સાલું સાર્ગ સાગરા ઓર ગુંડ ગંભીર અષ્ટપુત્ર શ્રી રાગ કે ગુંડ કુંભ હમીર કષ્ટમ મેઘ રાગ વહ ગાવે પાંચો સંગ બ્રંગન લાવે સોરઠ ગુણ મલારી ધુની પુન ગાવે આસા ગુનગુની ઉચ્ચૈ સુરસુહો પુનકીની મેઘ રાગ સિંહ પાંચો ચીની બૈરા ધાર કાજ ધાર કે દારા જબલી ધર નટ જલ ધારા પુન ગાવે શંકર ઓ શ્યામા મેઘ રાગ પુત્રન કે નામા ખસ્ત રાગ ઉન ગાય સંગ રાગ નીતીસ સભૈ પુત્ર રાગન કે અઠારહ દસ બીસ ખસ્ત રાગ ઉન ગાય સંગ રાગ નીતીસ સભૈ પુત્ર રાગન કે અઠારહ દસ બીસ વાહિગુરુ જી કા ખાલસા વાહિગુરુ જી કી ફતેહ ગુરુ ચરણાં વિચ બિરાજમાન ગુરુ પ્યારી સાધ સંગત જી સતગુરુ સાહેબ જી દે ચરણાં વિચ ਸਮੂਹ ਜੁੜ ਬੈਠੇ ਹਾਜ਼ਰੀਨ ਸਤਸੰਗੀ ਜਨੋ ਸਤਿਗੁਰੂ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਪਾਵਨ ਪਵਿੱਤਰ ਅਸਥਾਨਾਂ 'ਤੇ ਸ਼੍ਰੀ ਸੁਖਮਨੀ ਸਾਹਿਬ ਜੀ ਦੇ ਜਾਪ ਉਪਰੰਤ ਸਹਿਜ ਪਾਠ ਜੀ ਦੇ ਭੋਗ ਪਏ ਹਨ ਸਰਦਾਰ ਅਵਤਾਰ ਸਿੰਘ ਜੀ ਤਿਨ੍ਹਾਂ ਦੀ ਸਾਲਾਨਾ ਬਰਸੀ ਦੇ ਸੰਬੰਧ ਵਿੱਚ ਤਿਨ੍ਹਾਂ ਦੇ ਪਰਿਵਾਰ ਵੱਲੋਂ ਸਹਿਜ ਪਾਠ ਆਪਣੇ ਗ੍ਰਹਿ ਵਿਖੇ ਸੰਪੂਰਨ ਕੀਤੇ ਸਤਿਗੁਰੂ ਜੀ ਦੇ ਅਸਥਾਨਾਂ 'ਤੇ ਭੋਗ ਪਏ ਹਨ ਆਓ ਹੁਣ ਤਕਰੀਬਨ 9:50 ਤੱਕ ਗੁਰਬਾਣੀ ਕੀਰਤਨ ਦੀ ਹਾਜ਼ਰੀ ਹੋਵੇਗੀ ਆਪ ਜੀ ਨੇ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਇਕਾਗਰਤਾ ਬਖਸ਼ਿਸ਼ ਕਰਨੀ ਜੀ ਉਪਰੰਤ ਸਮਾਪਤੀ ਹੈ ਜੀ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ